0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે તેના શાસન અભિગમ અને કાર્ય સંસ્કૃતિમાં સશક્તિકરણ માટે શક્તિના સિદ્ધાંતને અપનાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બિમસ્ટેક પ્રાદેશિક એકીકરણ આર્થિક સહયોગ અને સામૂહિક સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભર્યું છે. કેનેડાના વિદેશમંત્રી અનિતા આનંદ આજથી બે દિવસના ભારતના પ્રવાસે આવશે. ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દરેક લાયક નાગરિકનો મતદાર યાદીમાં સમાવેશ થાય તે માટે પ્રયાસો વધુ ઝડપી કર્યા. જંતર મંતરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની દિલ્હી પોલીસે અટકાયત કરી અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે વર્તમાન અને આગામી નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ વધારીને 7% કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે તેના શાસન અભિગમ અને કાર્ય સંસ્કૃતિમાં સશક્તિકરણ માટે શક્તિના સિદ્ધાંતને અપનાવ્યો છે. નવી દિલ્હીમાં બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું કે ભારતની પ્રગતિ સામૂહિક વિકાસ અને વહેંચાયેલ તકો પર આધારિત છે. તેમણે ભાર મૂક્યો કે શક્તિ ફક્ત પ્રગતિ કરવાની ક્ષમતા નથી, પરંતુ અન્યને સશક્ત બનાવવાની ક્ષમતા પણ છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે ડિજિટલ શક્તિએ ભારત માટે વધુ તકોના દરવાજા ખોલ્યા છે.
1: ग्लोबल चैलेंजेस के लिए सॉल्यूशंस में भी योगदान देना होगा. क्लाइमेट चेंज हो, वाटर गवर्नेंस हो, पब्लिक हेल्थ हो या इमर्जिंग टेक्नोलॉजीज का रिस्पॉन्सिबल यूज हो. दुनिया को ऐसा सामर्थ्य चाहिए जो सॉल्यूशन दे, नए अवसर पैदा करे. मानव
0: તેમણે જણાવ્યું કે 21મી સદીમાં ટેકનોલોજી, ડેટા, જ્ઞાન અને નવીનતા શક્તિના મહત્વપૂર્ણ સ્ત્રોત બન્યા છે અને સરકારનો સતત પ્રયાસ એ સુનિશ્ચિત કરવાનો છે કે ભારતની ક્ષમતાઓ અન્ય દેશો માટે પણ તકોના નવા દરવાજા ખોલે.
1: ઇનોવેશન કી પાવર ભી એસી હી હૈ. એક આઈડિયા કો પ્રોડક્ટ મેં બદલના, એક પ્રોબ્લમ

0: को सॉल्यूशन में बदलना, यह अपने आप में एक बड़ी क्षमता है। लेकिन जब यह अवसर समाज के अधिक से अधिक लोगों को मिलता तो शक्ति का संतुलन बनता है और इसका प्रभाव कई गुना बढ़ जाता है। भारत की स्टार्टअप जर्नी इसी बदलाव का उदाहरण है। ग्लोबल
1: नवी दिल्ली में बहुपक्षीय तकनीकी अने आर्थिक सहकार माटे बंगाळनी खाड़ीनी पहल बिम्स्टेक गृहमंत्रीओनी बैठक योजाई छे। आ ऐतिहासिक बैठक आतंकवाद, आंतरराष्ट्रीय संगठित अपराध, नार्कोटिक्स, कट्टरपंथी, मानव तस्करी, गैरकायदेसर नाणाकीय प्रवाह अने साइबर पड़कारोने पहोंची वळवा सामूहिक प्रतिबद्धताने दर्शावे छे। आ प्रसंगे बोलता केन्द्रीय गृहमंत्री अमित शाहे कह्युं कि बिम्स्टेक प्रादेशिक एकीकरण, आर्थिक सहयोग अने सामूहिक सुरक्षा माटे एक महत्वपूर्ण प्लेटफॉर्म तरीके ઉભરી આવ્યું છે। તેમણે કહ્યું કે ભારત હંમેશા વસુધૈવ કુટુંબકમના સિદ્ધાંત દ્વારા સંચાલિત શાંતિ અને માનવ કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે। શ્રી શાહે પુનરોચ્ચાર કર્યો કે ભારત તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરે છે અને વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલમાં વિશ્વાસ રાખે છે।
2: માનવ તસ્કરી ભી હમારે સાજા સુરક્ષા ઓર માનવ અધિકારો કે સમક્ષ ગંભીર ચુનૌતી હૈ। પીડિતો કી પહેચાન, બચાવ, સહાયતા, पुनर्वसन और सुरक्षित वापसी में सहयोग हमारे सामूहिक प्रयास का महत्वपूर्ण हिस्सा रहना चाहिए।
1: ગુજરાતના ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની કેટલીક બેઠક પર યોજાયેલી સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી માટે આજે મતગણતરી ચાલી રહી છે। ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા હાલમાં મળતા અહેવાલ મુજબ ગાંધીનગર મહાનગરપાલિકાના 44 વોર્ડમાંથી 38 વોર્ડ પર ભાજપ, 5 વોર્ડ પર કોંગ્રેસ અને 1 વોર્ડ પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે, જ્યારે બનાસકાંઠાની થરા નગરપાલિકામાં કુલ 24 બેઠકમાંથી ભાજપનો 19 અને કોંગ્રેસનો 5 બેઠક પર વિજય થયો છે। તો દેવભૂમિ દ્વારકાની ઓખા નગરપાલિકાની કુલ 36 બેઠકમાંથી 29 ભાજપ અને 3 કોંગ્રેસના ફાળે ગઈ છે, જ્યારે 4 બેઠક બિનહરીફ થયાના અહેવાલ છે। તો અરવલ્લીની બાયડ નગરપાલિકાની 4 બેઠકમાંથી 1 બેઠક, છોટાઉદેપુર નગરપાલિકાની 4માંથી 1 અને મહેસાણાની 4માંથી 1 બેઠક ભાજપના ફાળે આવી છે। કેનેડાના વિદેશમંત્રી અનિતા આનંદ આજથી 2 દિવસના ભારત પ્રવાસે આવશે। તેઓ આવતીકાલે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી જયંત ચૌધરી સાથે મુલાકાત કરશે। દરમિયાન ભારતમાં કેનેડાના રાજદૂત ક્રિસ્ટોફર કુટરે જણાવ્યું કે કેનેડા પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર, વધુ રોકાણ અને બંને દેશો વચ્ચે લોકોની અવરજવરમાં વધારો કરીને ભારત સાથે દ્વિપક્ષીય વેપારને મજબૂત બનાવવા માંગે છે। ચૂંટણી પંચે દરેક લાયક નાગરિકનો મતદાર યાદીમાં સમાવેશ થાય તે સુનિશ્ચિત કરવા માટે પ્રયાસો વધુ તીવ્ર બનાવ્યા છે। આ માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ માહિતી આપી કે 18 ઓક્ટોબરે તમામ મતદાન મથકો પર ખાસ શિબિરનું આયોજન કરાશે। વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાસ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ઉત્તર પ્રદેશમાં 1,77,000થી વધુ બૂથ પર ખાસ શિબિરોનું આયોજન કરાઈ રહ્યું છે। સિક્કિમમાં કોઈપણ લાયક મતદાર બાકી ન રહે તે સુનિશ્ચિત કરવા માટે 623 મતદાન મથકો પર ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીમાં જંતરમંતરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત કરી છે। દિલ્હી પોલીસે ગઈકાલે જંતરમંતરને નિયુક્ત વિરોધ સ્થળ તરીકે રદ કર્યું હતું। પૂર્વ દિલ્હીમાં રામલીલા ગ્રાઉન્ડ, બુરારી ગ્રાઉન્ડ અને CBD ગ્રાઉન્ડ એમ 3 નવા વિરોધ અને પ્રદર્શન સ્થળો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાહેર સેવામાં 25 વર્ષ પૂર્ણ થયા છે તે અંગેની અમારી વિશેષ શ્રેણીમાં આજે અમે નાલંદા યુનિવર્સિટી વિશે માહિતી આપી રહ્યા છે।
3: રાજગીર પહાડીની વચ્ચે નાલંદાની ગાથા ઇતિહાસથી આજ દિન સુધીની છે। 17 દેશોના મિશન વડાઓની ઉપસ્થિતિમાં વર્ષ 2024માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાલંદા યુનિવર્સિટીના આધુનિક પરિસરનું ઉદ્ઘાટન કર્યું હતું। ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ આ વારસાને યાદ કર્યો હતો।
2: नालंदा के ध्वंस ने भारत को अंधकार से भर दिया था। अब इसकी पुनर्स्थापना भारत के स्वर्णिम युग की शुरुआत करने जा रहा है। नालंदा का नवजागरण, ये नया कैंपस विश्व को भारत के सामर्थ्य का परिचय देगा। नालंदा बताएगा जो राष्ट्र मजबूत मानवीय मूल्यों पर खड़े होते हैं वो राष्ट्र इतिहास को पुनर्जीवित करके बेहतर भविष्य की नींव रखना जानते हैं।
3: नालंदानी आ नवी यात्रा ने आजे 20 થી વધુ દેશોના વિદ્યાર્થીઓ કે જેઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે તે આગળ વધારી રહ્યા છે। નાલંદા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર સચિન ચતુર્વેદી કહે છે કે અમે વિકાસ અને વારસાની વિચારધારાને આગળ ધપાવી રહ્યા છે।
4: ये जब हम नालंदा विश्वविद्यालय में अलग अलग तरह की कोर्सेज शुरू करते हैं, अलग अलग तरह के चिंताएं जताते हैं, तो मैं समझता हूं कि ये जो नई पीढ़ी है उसके माध्यम से उसी ज्ञान परंपरा को आगे बढ़ाने का काम हम करते हैं।
3: प्रधानमंत्री ना प्रयासों ने कारण प्राचीन नालंदा विद्यापीठ नो वारसो आजे विकास अने आधुनिक शिक्षण माटे एक नवी शक्ति नो स्रोत बनी रह्यो छे। निधिश्री ना अहेवाल साथे हर्षल पंड्या, आकाशवाणी समाचार, अमदावाद।
1: આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMF વર્તમાન અને આગામી નાણાકીય વર્ષ માટે ભારતના GDP વૃદ્ધિદરનો અંદાજ વધારીને 7% કર્યો છે। IMFની બેંકોકમાં યોજાયેલી વાર્ષિક બેઠકમાં ઓક્ટોબર 2026 માટેના તેના વિશ્વ આર્થિક દ્રષ્ટિકોણ અહેવાલમાં નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે। IMFએ ચાલુ નાણાકીય વર્ષ માટે 6.4% અને આગામી નાણાકીય વર્ષ માટે 6.7% તેના જુલાઈના અંદાજોથી વૃદ્ધિદરમાં સુધારો કર્યો છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે તેના શાસન અભિગમ અને કાર્ય સંસ્કૃતિમાં સશક્તિકરણ માટે શક્તિના સિદ્ધાંતને અપનાવ્યો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બિમસ્ટેક પ્રાદેશિક એકીકરણ આર્થિક સહયોગ અને સામૂહિક સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભર્યું છે। કેનેડાના વિદેશમંત્રી અનિતા આનંદ આજથી 2 દિવસના ભારત પ્રવાસે આવશે। ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દરેક લાયક નાગરિકનો મતદાર યાદીમાં સમાવેશ થાય તે માટે પ્રયાસો વધુ ઝડપી કર્યા। જંતરમંતરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની દિલ્હી પોલીસે અટકાયત કરી અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે વર્તમાન અને આગામી નાણાકીય વર્ષ માટે ભારતના GDP વૃદ્ધિદરનો અંદાજ વધારીને 7% કર્યો। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા।
5: આકાશવાણી મુંબઈ। વિજયા સહજરાવ રાષ્ટ્રીય બાતમ્યા દેતા હે। ઠળક બાતમ્યા। ભારતાચી પ્રગતિ સામૂહિક વિકાસ અને સર્વાના સમાન સંધિ ઉપલબ્ધ કરું દેણ્યાચા તત્વાવર આધારિત આહે અસં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યાંચ પ્રતિપાદન। राष्ट्रपती द्रौपदी मुर्मू यांच्याकडून 6 राज्यांच्या राज्यपालांची नियुक्ती। मुख्य निवडणूक आयुक्त आणि SIR विरोधात झालेल्या आंदोलनाबाबतच्या सर्व याचिकांवरची सुनावणी सर्वोच्च न्यायालयानं 15 ऑक्टोबरपर्यंत पुढे ढकलली। आणि मानवतेविरुद्धच्या गुन्ह्यांच्या निकषात बसणाऱ्या दहशतवादी कृत्यांचा समावेश या संदर्भातल्या प्रस्तावित आंतरराष्ट्रीय करारात करावा अशी भारताची संयुक्त राष्ट्रांकडे मागणी। भारताची प्रगती सामूहिक विकास आणि सर्वांना समान संधी उपलब्ध करून देण्याच्या तत्वावर आधारित आहे असं प्रतिपादन प्रधानमंत्री नरेंद्र मोदी यांनी आज केलं। ते नवी दिल्लीत आयोजित ब्लूमबर्ग न्यू इकॉनॉमी फोरममध्ये बोलत होते। केवळ स्वतः पुढे जाण्याची क्षमता म्हणजे सामर्थ्य नव्हे तर इतरांनाही सक्षम करण्याची क्षमता म्हणजे खरं सामर्थ्य असंही ते म्हणाले। केंद्र सरकारनं आपल्या प्रशासनाच्या दृष्टिकोनात आणि कार्यसंस्कृतीत सक्षमीकरणासाठी सामर्थ्य या तत्वाचा अंगीकार केल्याचं त्यांनी सांगितलं। सध्याच्या काळात डिजिटल सामर्थ्य हा परिवर्तनाचा प्रमुख प्रेरक असून डिजिटल सामर्थ्यामुळे भारतासाठी अधिक व्यापक संधी खुल्या झाल्या आहेत असंही त्यांनी सांगितलं।
2: नॉलेज सिर्फ कुछ लोगों को आगे बढ़ाएगी या करोड़ों लोगों के लिए नए अवसर बनाएगी? क्या नॉलेज केवल कुछ लोगों की ताकत बनी रहेगी या सबकी क्षमता बढ़ाएगी? यहीं से एक नया विचार जन्म लेता है और ये विचार है पावर टू एम्पावर, पावर टू कंट्रोल से आगे पावर टू एनेबल,
0: पावर टू कॉम्पीट से आगे पावर टू कोलैबोरेट, पावर टू सक्सीड से आगे पावर टू हेल्प अदर सक्सीड। और इसलिए आज मैं यहां जिस विजन के

मित्रों, नवरात्रिना आ पवित्र दिवसों में आपणे माँ आद्यशक्तिना विविध स्वरूपों अने तेमनी महिमा विषे जाणी रह्या छे। भारत होय के भारतनी बहार आवेला पवित्र धामों, दरेक शक्तिपीठनी पोतानी एक आगवी ओळख, पौराणिक कथा अने श्रद्धा साथे जोड़ायेली परंपरा छे। तो चालो 51 शक्तिपीठमांना 11मा शक्तिपीठनी वात शुरू करिए, जे आवेलुं छे त्रिपुरा खाते। मित्रों, आ वात छे त्रिपुरा राज्यना उदयपुरमां आवेला त्रिपुरा सुंदरीना पवित्र धामनी। कहेवाय छे के अहीं माता सतीनो जमणो पग पड्यो हतो। पण शुं तमे जाणो छो के आ मंदिरनो इतिहास आश्रे 500 वर्ष जूनो छे? जी हा, आ मंदिर ईस्वीसन 1501 त्रिपुराना राजा धन्य माणिक्ये बंधाव्यु होवानुं मानवामां आवे छे। અહીં એક રસપ્રદ વાત જાણવા મળે છે, એ એવી છે કે આ મંદિરમાં માતાજીની એક નહીં પણ બે પ્રતિમાઓ છે। મોટી પ્રતિમા ત્રિપુરા સુંદરી તરીકે ઓળખાય છે, તો જ્યારે નાની પ્રતિમાને છોટી માં તરીકે કહેવામાં આવે છે। સ્થાનિક પરંપરા અનુસાર એવું કહેવાય છે કે ત્રિપુરાના રાજાઓ છોટી માની પ્રતિમાને યુદ્ધ અને શિકાર વખતે પોતાની સાથે લઈ જતા હતા, કારણ કે તેમનું એવું માનવાનું હતું કે છોટી માં તેમની સદાય રક્ષા કરે છે અને તેમને શુભ ફળ આપે છે। मित्रों, मंदिर नी पाछळ आवेलू कल्याण सागर तळाव पण आ धामनू एक विशेष आकर्षण छे। जो के आ त्रिपुरा सुंदरी मातानू मंदिर काचबाना आकारना टेकरा पर आवेलू होवाथी तेने कूर्मपीठ तरीके पण ओळखवामां आवे छे। हवे तमारे आ मंदिरनी मुलाकात लेवी होय तो त्रिपुरानी राजधानी एटले के अगरतला सुधी विमान द्वारा पहोंची शको छो, अने अगरतलाथी माताबाड़ी जे के आश्रे 55-60 किलोमीटर दूर छे ત્યાંથી તમે ટેક્સી કે બસ દ્વારા ઉદયપુર પહોંચી શકાય છે, અને જો ટ્રેન દ્વારા જવા ઈચ્છતા હો તો ઉદયપુર રેલવે સ્ટેશન અથવા નજીકનું માતાબાડી રેલવે સ્ટેશન પણ ઉપયોગી વિકલ્પ બની શકે છે।

0: માં અંબેના નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ખૂબ જ ભક્તિ ભાવે આપણે ગરબાની સ્થાપના પણ કરી ચૂક્યા છે. રાસ ગરબાની રમઝટ બોલાઈ રહી છે અને એવામાં ગીત ગુર્જરી કાર્યક્રમમાં આપણે જશું 51 શક્તિપીઠોની દિવ્ય યાત્રામાં. તો જોડાશો અમારી સાથે ગીત ગુર્જરી કાર્યક્રમમાં.
1: દીપમાળા અને દીવડાઓના ઝગમગાટ સાથે શિરે ગરબો લઈ આવશે રોશની સાવલા ચોથે નોરતે.
0: ઓનલી ઓન 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ એકદમ ખરા સોના જેવો ગીત ગુર્જરી બપોરે 3 વાગે સાંભળવાનું ચૂકતા નહીં. નવરાત્રી સ્પેશિયલ.
2: આપ સાંભળી રહ્યા છો આકાશવાણી મુંબઈ કેન્દ્રની 101.1 MHz FM ગોલ્ડ ચેનલ પર આપનો મનગમતો કાર્યક્રમ ગીત ગુર્જરી. અને આજે આપની સાથે છે આપની રેડિયો સખી RJ કાજોલ વજાણી, જે આપને આજે 3જા નોરતે અન્ય 6 શક્તિપીઠોની યાત્રાએ લઈ જઈ રહી છે. તો ચાલો આપણે હવે 2જા શક્તિપીઠની યાત્રા તરફ જઈએ. તો આપણે જઈ રહ્યા છીએ હવે ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં, જ્યાં ચંદ્રનાથ પર્વત સાથે ચટ્ટલ શક્તિપીઠની પરંપરા જોડાયેલી છે. આ શક્તિપીઠ બાંગ્લાદેશના ચટ્ટોગ્રામ જિલ્લાના સીતાકુંડ વિસ્તારમાં આવેલું છે. અહીં માતા ભવાનીની પૂજા કરવામાં આવે છે અને ભૈરવ તરીકે ચંદ્રશેખરનું નામ જોડાયેલું છે. આ શક્તિપીઠની માન્યતા અનુસાર અહીં સતી માતાની જમણી ભુજા પડી હતી. ચંદ્રનાથ પર્વતની વિશેષતા વિશે વાત કરીએ તો અહીં માતાના ધામ ઉપરાંત અનેક શિવ મંદિરો અને પવિત્ર સ્થળો પણ આવેલા છે, એટલે અહીંની યાત્રા માત્ર મંદિરના દર્શન પૂરતી મર્યાદિત નથી, પરંતુ પર્વત ચઢીને દર્શન કરવા એ પણ યાત્રાનો જ એક મહત્વનો ભાગ છે. ચટ્ટોગ્રામ શહેરથી આ સીતાકુંડ આશરે 37 કિલોમીટર જેટલું દૂર છે. હવે અહીં પહોંચવું કઈ રીતે? તો તમારે ચટ્ટોગ્રામના શાહ અમાનત આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી રોડ માર્ગે સીતાકુંડ પહોંચી શકો છો, અથવા તો સીતાકુંડ રેલવે સ્ટેશન અથવા બસ સ્ટેન્ડથી સ્થાનિક વાહન દ્વારા ચંદ્રનાથ પર્વતના પાયા સુધી પણ જઈ શકાય છે. ત્યારબાદ પગથિયા ચડીને આગળ વધવું પડે છે. અને હા, ખાસ વાત એ છે કે આ ધામ બાંગ્લાદેશમાં આવેલું છે, એટલે યાત્રાનું આયોજન કરતા પહેલા તમારે પાસપોર્ટ, વિઝા અને પ્રવેશના તે સમયના નિયમોની તપાસ પણ કરવી જરૂરી રહી. હવે આ નિયમોની તપાસની સાથે સાથે જ ગીતોની નિયમિતતા પણ તો જરૂરી છે ને? તો ચાલો કાર્યક્રમમાં આગળ વધીએ અને માણીએ આ સરસ મજાનો ગરબો.

શ્રોતા મિત્રો, આપણે આ ગીત પહેલા બાંગ્લાદેશમાં આવેલા શક્તિપીઠની વાત કરી, તો હવે એની થોડીક બાજુમાં આવેલા એટલે કે આપણા ભારતના પશ્ચિમ બંગાળમાં નજર મારતા આવીએ. તો કારણ કે પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં આવેલા બોડાગંજ વિસ્તારમાં આવેલું છે આપણું આજનું ત્રીજું શક્તિપીઠ, જે છે ત્રિસ્ત્રોતા શક્તિપીઠ, જ્યાં માતા ભ્રામરીની ઉપાસના થાય છે. હવે અહીંની માન્યતા એવી છે કે અહીં સતી માતાનો ડાબો પગ પડ્યો હતો. મિત્રો, માતા ભ્રામરીના નામમાં જ એક રસપ્રદ અર્થ

છુપાયેલો છે. હવે ભ્રમર એટલે કે મધમાખી, તો સવાલ એ થાય કે શું માતાનું મધમાખી સાથે કોઈ વિશેષ જોડાણ છે? હા, અને તેની પાછળ એક પૌરાણિક કથા પણ છે. કથા અનુસાર અરુણાસુર નામનો એક દૈત્ય દેવતાઓને ત્રાસ આપતો હતો, ત્યારે માતાએ અસંખ્ય ભ્રમરોનું સ્વરૂપ ધારણ કરીને તેનો સંહાર કર્યો હતો. એટલે આ કથાનો એક સુંદર સંદેશ એ છે કે દૈવી શક્તિ હંમેશા વિશાળ કે ભવ્ય સ્વરૂપમાં જ પ્રગટ થાય એવું નથી. ક્યારેક નાનામાં નાના જીવના સ્વરૂપમાં પણ અસાધારણ શક્તિ રહેલી હોઈ શકે છે. હવે અહીં પહોંચવાની વાત કરીએ તો તમારે ભ્રામરી માતાના દર્શન કરવા જવું હોય તો ન્યૂ જલપાઈગુડી અથવા તો જલપાઈગુડી રેલવે સ્ટેશન સુધી ટ્રેન દ્વારા પહોંચી શકાય છે, અને બાગડોગરા એરપોર્ટથી પણ રોડ માર્ગે જલપાઈગુડી વિસ્તાર સુધી જઈ શકાય છે. ત્યાંથી ટેક્સી અથવા તો સ્થાનિક વાહન દ્વારા બોડાગંજ સ્થિત ત્રિસ્ત્રોતા શક્તિપીઠ સુધી પહોંચી શકાય છે. તો ચાલો હવે માણીએ વધુ એક ગરબો.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણી મુંબઈ કેન્દ્રની 101.1 MHz FM ગોલ્ડ ચેનલ પર આપનો મનગમતો કાર્યક્રમ ગીત ગુર્જરી આપની રેડિયો સખી આરજે કાજોલ વજાણી સાથે. અને આજના આ ત્રીજા નોરતે આપણે જઈ રહ્યા છીએ 51 શક્તિપીઠોની યાત્રા પર. અને હમણાં આપે સાંભળ્યું દાદરથી ભરતભાઈ ખુનાની ફરમાઇશનો આ સુંદર મજાનો ગરબો ઉષા મંગેશકર અને સાથીઓના સ્વરમાં. શ્રોતા મિત્રો, આશા રાખું છું કે તમે આ કાર્યક્રમ અને 51 શક્તિપીઠોની યાત્રા માણી રહ્યા છો. આપણે નવરાત્રીના એક અનોખા ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે. સાથે સાથે તમારા ફરમાઇશી ગીતો હોય તો અમારા સુધી અવશ્ય પહોંચાડી શકો છો. અમારા સ્ટુડિયોનો નંબર તો આપ જાણો છો, 02245154134 અને 02245154135. તો મિત્રો, આપણા આ 51 શક્તિપીઠોની યાત્રાની સફરમાં હવે આગળ વધીએ અને વાત કરીએ સૌથી અનોખા એવા શક્તિપીઠની. પશ્ચિમ બંગાળની આપણે વાત કરી આ ગીત પહેલાં, તો હવે આપણી આ યાત્રામાં આપણે આગળ જઈએ આસામના ગુવાહાટીમાં આવેલા નીલાચલ પર્વત પર, જ્યાં બિરાજ્યા છે માં કામાખ્યા દેવી. જી હા શ્રોતા મિત્રો, કામાખ્યા મંદિર ભારતના સૌથી પ્રસિદ્ધ શક્તિપીઠોમાંનું એક છે. શક્તિપીઠની માન્યતા અનુસાર અહીં માતા સતીની યોની પડી હતી. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં માતાની

વખત માનવાકાર પ્રતિમાને બદલે કુદરતી શિલામાં આવેલા પવિત્ર યોની સ્વરૂપની પૂજા થાય છે. જાણીને નવાઈ લાગી હશે ને તમને. તો આ કામાખ્યા માતાનું આ ધામ માત્ર શક્તિ ઉપાસનાનું કેન્દ્ર નથી, પરંતુ જીવનની સર્જન શક્તિ સાથે પણ ગાઢ રીતે જોડાયેલું છે. જો તમારે કામાખ્યા માતાના દર્શન કરવા જવું હોય તો ગુવાહાટીનું ગોપીનાથ બોર્ડોલોઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવાઈ માર્ગે પહોંચવા માટેનો મુખ્ય વિકલ્પ છે. ત્યાંથી ટેક્સી અથવા કેબ દ્વારા નીલાચલ પર્વત પર આવેલા મંદિર સુધી પહોંચી શકાય છે. હવે જો તમારે ટ્રેન દ્વારા જવું હોય તો ગુવાહાટી રેલવે સ્ટેશન અને કામાખ્યા રેલવે સ્ટેશનનો ઉપયોગ કરી શકાય છે. અહીં યોજાતા અંબુબાજી મેળા દરમિયાન પણ ભારે ભીડ રહેતી હોવાથી મુસાફરી અને દર્શનનું આયોજન તમે અગાઉથી કરો તો વધુ સારું. તો ચાલો હવે આપણી આજની આ યાત્રામાં માણીએ વધુ એક સુરસ મજાનો ગરબો.

0: માં અંબેના નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ખૂબ જ ભક્તિ ભાવે આપણે ગરબાની સ્થાપના પણ કરી ચૂક્યા છે. રાસ ગરબાની રમઝટ બોલાઈ રહી છે અને એવામાં ગીત ગુર્જરી કાર્યક્રમમાં આપણે જશું 51 શક્તિપીઠોની દિવ્ય યાત્રામાં. તો જોડાશો અમારી સાથે ગીત ગુર્જરી કાર્યક્રમમાં.
1: દીપમાળા અને દીવડાઓના ઝગમગાટ સાથે શિરે ગરબો લઈ આવશે રોશની સાવલા ચોથે નોરતે.
0: ઓનલી ઓન 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ એકદમ ખરા સોના જેવો ગીત ગુર્જરી બપોરે 3 વાગે સાંભળવાનું ચૂકતા નહીં નવરાત્રી સ્પેશિયલ.
2: શ્રોતા મિત્રો, હવે આપણે ક્રમ પ્રમાણે આગળ વધીએ અને વાત કરીએ 15મા શક્તિપીઠની, જે આવેલું છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ રાજ્યમાં. ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીના સંગમ સાથે પ્રસિદ્ધ આ શહેરમાં મીરાપુર વિસ્તારમાં આવેલું લલિતા દેવીનું મંદિર શક્તિપીઠ ઉપાસનાનું એક મહત્વનું કેન્દ્ર છે. અને આ શક્તિપીઠની પરંપરા અનુસાર અહીં સતી માતાની હાથની આંગળીઓ પડી હોવાનું કહેવાય છે. શક્તિની ઉપાસનાની પરંપરામાં માતા લલિતાનું સ્વરૂપ દિવ્ય સૌંદર્ય, આનંદમય શક્તિ અને કરુણા સાથે જોડાયેલું છે. હવે આ મંદિરની મુલાકાત લેવી હોય તો તમે પ્રયાગરાજ રેલવે જંકશનથી મીરાપુર સ્થિત લલિતા દેવી મંદિર સુધી ઓટો, ઈ રિક્ષા અથવા તો ટેક્સી દ્વારા જઈ શકો છો. અને હા, પ્રયાગરાજ એરપોર્ટથી પણ રોડ માર્ગે આ શહેરમાં પહોંચી શકાય છે. અને મિત્રો, એક વાત તો અહીં ધ્યાનમાં રાખવા જેવી જરૂર છે કે આ મંદિર જૂના શહેરના વિસ્તારમાં હોવાથી અહીંના રસ્તાઓ સાંકડા હોઈ શકે છે. એટલે જો તમારી પાસે સમય હોય તો લલિતા દેવી મંદિરના દર્શનની સાથે સાથે ત્રિવેણી સંગમ અને પ્રયાગરાજના અન્ય પ્રસિદ્ધ દેવી મંદિરોની મુલાકાત પણ અવશ્ય લઈ શકો છો અને તમારી જર્નીને એક યાદગાર જર્નીમાં

કન્વર્ટ કરી શકો છો. તો ચાલો તમારા ફરમાઈશી ગીતોની સાથે સાથે જ આપણે ગીતમાં કાર્યક્રમમાં આગળ વધીએ અને માણીએ સરસ મજાનો ગરબો. અને હા, તમારી કોઈ ફરમાઈશ હોય તો અમારા સુધી ચોક્કસ પહોંચાડી શકો છો. અમારો સ્ટુડિયોનો નંબર છે 0224515 4134 અને 0224515 4135.

મિત્રો, હવે આપણે કાર્યક્રમમાં આગળ વધીએ અને વાત કરીએ આજના કાર્યક્રમના આપના છેલ્લા એટલે કે 16મા શક્તિપીઠની, જે આવેલું છે ફરી એકવાર પશ્ચિમ બંગાળમાં. જી હા, પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધમાન જિલ્લાના મંગલકોટ વિસ્તારમાં આવેલા ક્ષીરગ્રામ મંદિરમાં આવેલું આ શક્તિપીઠ યુગાધ્યા અથવા તો જુગાધ્યા શક્તિપીઠ તરીકે ઓળખાય છે. શક્તિપીઠની પરંપરા અનુસાર અહીં સતી માતાના જમણા પગનો અંગૂઠો પડ્યો હતો. માતાને ભૂત ધાત્રી નામથી પણ ઓળખવામાં આવે છે, જે સમસ્ત જીવોનું પાલન અને ધારણ કરનારી શક્તિનો ભાવ વ્યક્ત કરે છે. આ મંદિરની વિશેષતા અહીંની સ્થાનિક બંગાળી ધાર્મિક પરંપરા છે. હવે કેટલીક સ્થાનિક માન્યતા અનુસાર માતાને માછલીની વાનગી અને પાયશ એટલે કે દૂધમાં બનાવવામાં આવતી મીઠી ખીરનો ભોગ ધરાવવામાં આવે છે, જે અહીંના મંદિરના ખાસ પ્રસાદની દર્શનિકતા દર્શાવે છે. નવરાત્રી અને અન્ય દેવી ઉત્સવો દરમિયાન ભક્તો અહીં માતાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભેગા થાય છે. માતા યોગાધ્યાના ધામમાં સ્થાનિક સંસ્કૃતિ, ધાર્મિક શ્રદ્ધા અને બંગાળની શાક્ત પરંપરાનો સુંદર સમન્વય જોવા મળે છે. હવે ક્ષીરગ્રામ પહોંચવું હોય તો કોલકાતા અથવા તો બર્ધમાન તરફથી ટ્રેન અને રોડ માર્ગનો ઉપયોગ કરી શકાય છે. અને બીજું, કાટવા જંકશન દ્વારા પણ આ વિસ્તાર માટે

ઉપયોગી રેલવે સ્ટેશન છે. હવે ત્યાંથી જવું હોય તો ટેક્સી અથવા તો સ્થાનિક વાહન દ્વારા ક્ષીરગ્રામ પહોંચી શકાય છે. બીજો પણ એક વિકલ્પ છે જે કૈચર રેલવે હોલ્ટ તરીકે ઓળખાય છે, પરંતુ ત્યાં ટ્રેનોની અવરજવન થોડીક મર્યાદિત હોઈ શકે છે. અન્ય તરીકે બર્ધમાન જંકશનથી પણ રોડ માર્ગે જઈ શકાય છે. ઇન્શોર્ટમાં અહીં પહોંચવાના ઘણા વિકલ્પો છે, પણ સૌથી મહત્વની વાત એ છે કે ન માત્ર આ એક શક્તિપીઠ, પરંતુ કોઈ પણ શક્તિપીઠની મુલાકાત લેતા પહેલાં તેના આજુબાજુના ગામડા, માર્ગો, સ્થાનિક વાહન વ્યવહાર અને મંદિરના દર્શન સમયની પુષ્ટિ કરી લેવી વધારે હિતકર સાબિત થઈ શકે છે. તો ચાલો આપણા આજના આ કાર્યક્રમમાં આ શક્તિપીઠોની યાત્રાઓમાં અને ગરબાઓના સિલસિલામાં વાણીએ વધુ એક ફરમાઈશી ગીત.

0: अधर्म पर धर्म अने असत्य पर सत्य ने विजय गाथा विजयोत्सव फाफड़ा जलेबी नी उजाणी दशहरा ना दिवसे आवशे सचिन वजाणी
1: ओनली ऑन 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम एकदम खरा सोना जेवो गीत गुर्जरी बपोरे 3 वागे सांभळवानो चुकता नहीं।
2: શ્રોતા મિત્રો, આ બેન તો મેળે જઈ આવ્યા અને મને પણ હવે મેળે જવાની ઈચ્છા થઈ રહી છે અને ગરબા રમવાની પણ જુઓ ને, સમય પણ હવે આપણને છૂટા પડવાનું કહી રહ્યો છે। પણ છૂટા પડતા પહેલાં એટલું જરૂરથી કહીશ કે ગરબો આમ તો અનેક વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે, જે સમય અનુસાર પોતાનું અસ્તિત્વ તો જાળવી શકે છે પણ તેનો રૂપ રંગ આજે ક્યાંક બદલાઈ ગયેલો આપણને જોવા મળે છે। એક સમયે જ્યાં ગામના પાદરે ગામની સ્ત્રીઓ ભેગી થતી અને માથે ગરબો લઈને રાસ ગરબા કરતી, તો જ્યારે પુરુષો પણ શૌર્યનું પ્રતીક દર્શાવવા અલગ રીતે મા આદ્યાશક્તિની આરાધના કરતા। પણ ગામના પાદર પર થતો એ ગરબો આજે જાણે ડોમમાં સમાઈ ગયો છે અને ગરબાના પાસીસ માટે આજે પડાપડી પણ થઈ રહી છે। તો ચાલો આપણા આજના આ કાર્યક્રમમાં આજે આપણે અહીં જ વિરામ લઈએ અને માણતા રહીએ ગીત ગુર્જરી કાર્યક્રમ।

તો શ્રોતા મિત્રો, આપણા સ્ટુડિયોની ઘડિયાળ આપણને રજા આપવાની પરમિશન આપી રહી છે, તો આજના આપણા કાર્યક્રમને અહીં જ વિરામ આપીએ. એટલે કે તમારી રેડિયો સખી આરજે કાજોલ વજાણીને રજા આપો. બરાબર 4 વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર. નમસ્કાર.